0: choice. Your songs on your radio. My one and only station.
1: RM3 Manoranjan Radio.
2: નમસ્કાર શ્રોતાઓ, હું છું અમિતા અને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છે ગુજરાતી કાર્યક્રમ આવો અમારી સાથે રેડિયો મનોરંજન પર પ્રસારિત થતો. તમે સૌ કંઈ મજામાં હશો એવી જ આશાની સાથે ચાલુ શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ. અધુ રંગીન ગીતોની સાથે આજનો દિવસ છે રવિવાર અને આજની તારીખની વાત કરીએ છીએ તો ભાઈ આજે છે 17મી મે અને સ્ટુડિયોની ઘડિયાળમાં સવારના 10 વાગી ચૂક્યા છે ને. અને તમે જ્યાંય ક્યાંયથી જોડા હોય તો બધાને અમારા તરફથી પ્રેમ ભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો. ને ગુજરાતી કાર્યક્રમમાં ભાઈ તમારો ને અમારા સાથે એમ જ બની રહેશે અત્યારથી સુધી લઈને 10:45 સુધી. તો કાર્યક્રમમાં આગળ વધવા પહેલાં આપણે એક સુંદર મજાનો એક સુવિચાર લઈ લઈએ. તો ભાઈ કહેવાય છે ને કે ભાઈ ઈશ્વરે બનાવેલા કોઈ પણ વસ્તુ પ્રોપર શોપમાં નથી મળતી. આપણે એક વાત કરીએ તો ભાઈ અદ્ભુત અને ખૂબ જ સુંદર છે પહાડ, નદી, વૃક્ષ, ફૂલો, બધું જ એક કુદરતનો એક મેસેજ છે ને. પણ આમ આપણા માટે એ સુંદરતા પરફેક્શનમાં નથી ને. એટલે કહેવાય છે ને જે ઈશ્વરે જે બનાવેલી વસ્તુ છે, નદી, વૃક્ષ ને સમુદ્ર, એ બધી વસ્તુ આપણે શોપમાં નથી મળતી ને, એકદમ કુદરતી છે. કહીએ ને તો ભાઈ સુંદરતા સરળતામાં છે, હંમેશા પરફેક્ટ લાગવું જરૂરી નથી. તો ભાઈ આજે કહીએ છીએ તો ભાઈ આજથી પુરુષોત્તમ માસ સ્ટાર્ટ થઈ રહ્યો છે. પુરુષોત્તમ માસ આપણે કહીએ તો અધિક માસ, તો કહીએ તો મલ માસ. આમ પુરુષોત્તમ માસની જ્યારે આપણે વાત કરીએ તો ભાઈ પુરુષોત્તમ માસ 3 યર્સ પછી આવે છે. 3 વર્ષમાં 1 વાર આવે છે પુરુષોત્તમ માસ. ને કહેવાય છે ને કે પુરુષોત્તમ માસમાં જેટલી આપણે પૂજા ભક્તિ કરીએ છીએ એનું બહુ ઘણું બેનિફિટ હોય છે. એની સાથે સાથે કહેવાય છે ને કે ભાઈ પુરુષોત્તમ માસમાં જ્યારે આપણે નદીમાં દીવો મૂકીએ છીએ કે નદીમાં સ્નાન કરીએ છીએ એ પણ ઘણું મહત્વનું છે. તો એક સુંદર મજાનું આપણે એક ગીત લઈ લઈએ ભાઈ. તૃપ્તિ છાયાના અવાજમાં લેવામાં આવેલું વ્રજ વિહાર એલ્બમમાંથી ઓન યોર વે.

સ્ટુડિયોની ગ્લેમાં 10:08 થઈ ગઈ છે અને હું શમિત અને આવો અમારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર. ને કહેવાય છે ને કે ભાઈ જીવન બધા માટે સરખું નથી હોતું, કેટલાકને માંગ્યા વિના બધી ખુશીઓ મળે છે તો જ્યારે કેટલાકની જ્યારે આપણે વાત કરીએ માંગ્યા પછી પણ કંઈક મળતું નથી. એટલે કહેવાય છે ને જીવનની જ્યારે વાત કરીએ જીવન બધા માટે એક સરખું નથી, કોઈકને વગર માંગીએ બધું મળે છે તો કોઈકને માંગવા કરતાં પણ નથી મળતું ને. એની સાથે આપણે સુંદર મજાનું આગલું ગીત લઈ લઈએ ફરીથી તૃપ્તિ છાયાના અવાજમાં લેવામાં આવેલું અન્યુ વે.

0: Continuous music. RM3.
1: સ્ટુડિયોની ગલેમાં 10:23 થઈ ગઈ છે અને આવો અમારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર. ને કહેવાય છે ને કે ભાઈ, જે લોકોમાં ખોટું બોલવાની કળા હોય છે ને ભાઈ, એ લોકો આખી જિંદગી પારકાને ખુશ રાખી શકે છે, પણ પોતાને નહીં. એટલે કહેવાય છે ને કે જેની પાસે ખોટું બોલવાની કળા છે ને, એ લોકો બીજાને આખી જિંદગી ખુશી રાખી શકે છે, પણ પોતાની જાતે નહીં. કારણ કે તમને ખબર છે, એણે હંમેશા વિચારવું પડે છે કે ભાઈ સામેવાળી વ્યક્તિને એણે શું કહ્યું છે. કારણ કે એકવાર ખોટું બોલે છે તો ભાઈ એણે વિચાર કરતું જ રહેવું પડે છે કે એની સાથે આપણે શું વાત કરવાની છે. પણ જ્યારે આપણે વ્યક્તિ સાથે સાચીથી અને સાચી વાત કરીએ છીએ ને, તો ભાઈ આપણે વિચારવાની કંઈ જરૂર જ નથી. આપણે બિંદાસ્તી અને બેફિકરથી વાત કરી શકીએ છીએ. એની સાથે ગુજરાતી કાર્યક્રમનો સુંદર મજાનો આગલો ગીત લઈ લઈએ તમારા માટે ઓન યોર વે.

અમારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર, અને સ્ટુડિયોની ઘડિયાળમાં 10:32 થઈ ગઈ છે. આપણે કહીએ ને કે ભાઈ જો શાંતિથી જીવવું હોય ને તો ભાઈ બીજાને બદલવા કરતાં ભાઈ પોતાની જાતને બદલવાનું વધારે સારું કહેવાય છે. એક એક્ઝામ્પલ તરીકે લઈએ તો ભાઈ કાકરથી બચવાથી આપણે આપણા પગમાં ચપ્પલ પહેરીએ છીએ ને, પણ આખી દુનિયામાં આપણે કાર્પેટ નથી પાથરતા ને. એટલે કહેવાય છે ને કે ભાઈ બીજાને બદલવા કરતાં ભાઈ આપણે પોતાને બદલીએ એ વધારે સારું કહેવાય છે. એની સાથે સુંદર મજાનું આગલું ગીત લઈ લઈએ. કચ્છ એક્સપ્રેસ મૂવીમાંથી લેવામાં આવેલું, ભૂમિ ત્રિવેદીના અવાજમાં ઓન યોર વે.

બસ ભાઈ તમારી સાથે વાતો કરતા કરતા ભાઈ આવજો કહેવાનો સમય થઈ ગયો છે. તમે સૌ કઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. અને મેં આશા રાખે કે આજે મેં જે ગુજરાતી ગીતો વગાડ્યા છે તમને ગમ્યા હશે. ના લાસ્ટ ગીત છોડીને જાઉં છું તમારા માટે આદિત્ય ગઢવીના અવાજમાં લેવામાં આવેલું. એની સાથે અમિતા નાપો અનુમતિ નમસ્કાર. હેવ અ નાઇસ વીકેન્ડ, હેવ અ નાઇસ સન્ડે.